નમસ્કાર શ્રોતાઓ, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે રેડિયો મોરિસસ પર. અને તમે સૌ કઈ મજામાં હશો એવી જસોની સાથે ચાલો શરૂ કરી આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે બુધવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 15મી જુલાઈ અને સ્ટુડિયોની ઘડિયાળમાં 1:46 થઈ ગઈ છે. તો ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલા આપણે એક સુંદર મજાનો સુવિચાર લઈ લઈએ. તમે શ્રોતાઓ, કહેવાય છે ને માણસ એ એવી વ્યક્તિ છે જે તમારી સાથે બોલવાનું બંધ કરે એટલે તમારા વિશે બોલવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે કહેવાય ને, એટલે ભાઈ ઘણી બધી એવી વ્યક્તિ હોય છે જેઓ તમારી સાથે બોલવાનું બંધ કરે એટલે ભાઈ તમારી ચર્ચા, એટલે કે તમે એકદમ ન્યૂઝમાં આવી જાઓ છો, ચર્ચા કરવાની શરૂ થઈ જાય છે બીજા વ્યક્તિ સાથે કે તમે કેવા છો. તો ભાઈ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમને એક સુંદર મજાનું એક ભજન લઈ લે. ભાઈ ગણેશજીના ચરણોમાં, ગણેશજી આપણે કહીએ તો ભાઈ ગણેશજી છે એક વિઘ્નહર્તા, તો એક સુંદર મજાનું એક ભજન લઈ લે ગણેશજીના ચરણોમાં.

0: હવે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મરિસસ પર અને સ્ટુડિયોની ઘડિયાળમાં 1:56 થઈ ગઈ છે અને હું છું અમિતા અને એવરી વેનેસડેની વાત કરીએ એવરી બુધવાર આપણો કાર્યક્રમ હોય છે 1:15 કાર્યક્રમ અને ગુજરાતી ધારાનો કાર્યક્રમમાં તમારો અને અમારો સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 1:30 સુધી. તો ભાઈ ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર વચન આગલું ગીત લઈ લઈએ આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું.
1: ગડ હડી સજદળ આબ વળકળ મંદ પ્રબળા.

0: કબડ્ડી સ્ટુડિયોની ગલિયાણમાં બે વાગી ચૂક્યા છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ જીવનના નિયમો પણ કબડ્ડીની રમત જેવા છે. કહેવાય છે ને કે ભાઈ સાહેબ, સફળતાની રેખાને જેવો તમે સ્પર્શતાની સાથે જ લોકો તમારા પગ ખેંચવાનું શરૂ કરી દે છે ને. એટલે કહેવાય છે ને, લાઈફના નિયમોની જ્યારે વાત કરીએ, જીવનના નિયમો પણ એ કબડ્ડીની રમત જેવા છે. જેવું તમે સફળતામાં જેવા તમે આગળ વધવાનું સ્ટાર્ટ નહીં કરો કે ભાઈ પાછળથી તમારા પગ ખેંચવાવાળા લોકો સ્ટાર્ટ કરી દે છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મળે છે. આગલું ગીત લઈ લઈએ, ઝોપડપટ્ટી એલ્બમમાંથી લેવામાં આવેલું ઓન યોર વે.
1: આપણે જે ગરબા માટેનો ટુકમાફી માટેનો જુગાર કરવા જઈ રહ્યા છે, એ વાતની ખબર સાક્ષીને કે કોઈ નહીં ના પડવી જોઈએ.
2: જય માતાજી, જય માતાજી, જય માતાજી.

સ્ટુડિયોની ગલીમાં 2:04 થઈ ગઈ છે અને ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ભાઈ ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું અન્યો વે.

0: ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલેડમાં 2:10 થઈ ગઈ છે અને ગુજરાતી ગીતોની મજા મારતા આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ. સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું ઐશ્વર્ય મજુમદારના અવાજમાં ઓન યુ વે.
1: શર્માજી એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?

ગુર્જરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડીમાં 2:15 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, કહેવાય છે ને કે ભાઈ, કોઈ પણ અપેક્ષા વગર હંમેશા બધાનું સારું કરવાનો પ્રયત્ન કરવો. કેમ કે કોઈ બહુ સુંદર કહ્યું છે ને કે ભાઈ, જે લોકો ફૂલ વેચે છે ને એના હાથમાં સુગંધ રહી જાય છે. એટલે કોઈ પણ અપેક્ષા વગર જ્યારે આપણે બીજાનું સારું કરવાનો પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે સારું થાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2025 નું ઓન યુ વે.

બસ ભાઈ, તમારી સાથે વાતો કરતા કરતા હવે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે કિંજલ દવેના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ ઉસાલીને આવી રહી છે. એની સાથે ભાઈ અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.

સંગીતકાર ગીતાના સંગીત ભટકરોનું શ્રોત્યાંપર્યંત પહોંચવતું ગીતકાર નવરસાંચા આધાર ઘેવું ગાણ્યાના સુંદર રૂપાત સાદીકરણ કરતું અને શ્રોતેજન ગીતાંચે સૌંદર્ય અતિ આવરીને પસંદ કરતા તર આઇટમગીરી યા મધુર ગાણ્યાનંતર ચલા ઐકુયા દાદા કોંગ્યાંચે હે લોકપ્રિય યુગલ ગીત અનુપમા દેશપાંડે મહેન્દ્ર કપૂર વ સહગાયકાંચા આવાજા.